કયો તારે વાં કે મારા સાથે શું ક્યો યો અશો ન હોણી જાય જે તો ને ઓર મો જૈસે અબ આપણ વિદ્યાર્થી જીવન કી બાત કરલા તો વે સોચે કે ભાઈ મું પડતો યા પડતી તો મારે અચ્છા નંબર આતા મારો રિઝલ્ટ અચ્છો રહે તો અચ્છી પર્સેન્ટેજ બનતી એ તરીકે કે કઈ એ તો મને એક ઉદાહરણ દીધું છે ભીણે ઓર ભી કઈ સારી સ્થિતિઓ હોય છે મારી ગ્રહણી ભીણે કલારે ભી તો હું કહેલે કે કાંઈ હું છે કે જો વર્તમાન કી વર્તમાન કો જો સમય હોય છે ને જો ખુશી હોય છે ઊંકો ભી આનંદ આપણ ન લે પામા પુરાણી બાતા યાદ કરકે અબ કાંઈ જેવું કહેવું છે ને કે પસ્તાવે હોત કઈ જબ ચીડિયા ચુગઈ ખેત ખેવા કો મતલબ એવું છે કે પિછલી ગલતિયા પે પછતાવો આપણ કરા આસી સ્થિતિમાં આપણે જો છે સકારાત્મક સોચ અગર આપણી રહેવે તો જીવન કે તાય હું નઈ દિશા દેવા કો કામ કરે છે. હાલાકી બીતા દિના સે દુઃખી હોવો સ્વાભાવિક છે, સભી કે સાથ છે આ પ્રક્રિયા, ક્યોકે હર અનુભવ આપણા મન પે ગહેરી છાપ છોડે છે. કદી પરિવાર કી જિમ્મેદારીયા, કદી આર્થિક તંગી, તો કદી આપણા સપના પાછે છૂટવા કો દર્દ. બહુ સારી બેણિયા આસી છે જેમને પઢાઈ લિખાઈ સબ પૂરી કર રાખી છે, પણ વે ઘર ગૃહસ્થી મેં ફસ્યા બાદ ફેર પઢ ન પાઈ તો સોચે છે કે પહેલી પઢ લેતા તો અચ્છો હતો, આજ આપણે નોકરી કરી રહ્યા હોતા યા કંઈ કંઈ સર્વિસ કરી રહ્યા હોતા, આપણા આત્મનિર્ભર રહેતા, આસી કઈ તરે કો જો છે ઉનકે અંદર સોચ રહ્યો છે તો એ આપણા મન કે તાએ ભારી બના દેવે છે બાતા. તો ઊંકી જગ્યા પર આપણે કાંઈ કરા મીણ્યા કે એક અચ્છી સોચ સકારાત્મક સોચ આપણ રાખા, ક્યોકિ એ તરે કી જો સોચ હોય છે છોકી સોચ વો એ શીખાવે છે કે હર અનુભવ આપણ કે તાએ તોડવા ન બલ્કી મજબૂત બનાવવા કે લેખે આવે છે. જો પરિસ્થિતિયા આજ આપણ કતા કઠિન લાગે છે વેહી કાલ આપણા આત્મવિશ્વાસ કી નીવ બને છે. બીણા ઓર સોચ અચ્છી રાખવા કો મતલબ યો ભી ના આપણ કહેવા યા ન સમજા કે દુઃખ કે તાએ નકાર દીધું જાવે કે ભાઈ આપણે કતા પરેશાની આપણે કહેવા કે મારે તાએ તો કાંઈ દુઃખ કોઈ ને કાંઈ દુઃખ કોઈ ને યો ભી કોઈ ને બીણા ઓર દુઃખ છે, પણ યો સમજવા કો છે કે સુખ દુઃખ તો જીવનમાં આતા જાતા હી રહેવે, જૈસે કે સુખ જો છે ઊ ભી હંમેશા ન રહેવે તો દુઃખ ભી સ્થાયી ન રહેવે. બીત્યા સમય કે તાઈ આપણ જ્યારે શીખ કા રૂપ મેં સ્વીકાર કર લેવા તો મન મેં દબાવ નહીં રહેવે, મન હલકો હો જાવે છે અર આગે બળવા કે આપણ કે તાઈ ઉસે શક્તિ મળે છે. જો જો બીત્યો છે વો શીખા ગયો, જો છૂટ ગયો વો સમજા ગયો, તો આજ જો

બને ઓર બનારસી લાલ કી આવાજમાં બડો હી મીઠો સો લોક ભજન આવર આપણને સુણ્યો. ઉમીદ કરું છું કે આજ કી સુબહ કી શરૂઆત આપણને એ ભજન કે સાથ કરી છે, આપકે તાઈ ભી પસંદ આયો હોગો એ ભજન. ઓર આપણ બાત કરી હતા સકારાત્મક સોચ કી, કે સકારાત્મક સોચ આપણે